આપે હમણાં ફિલ્મ એક નજરનું ગીત ગાયું, જે લતા સાંભળ્યું સોરી, અને જે લતા મંગેશકર અને રફી સાહેબે ગાયું હતું. આ જે ગીત છે એટલું સરસ મજાનું સુંદર ગીત છે, અને જે એની સિચ્યુએશન જે છે, જે બાગમાં એ ફિલ્મ છે, ઇટ્સ રિયલી રિયલી નોઇઝ સિચ્યુએશન, અને સરસ સરસ મજાનું ગીત છે. તો જયા બાદુડીની વાત કરતાં કરતાં એમણે એક હજી બીજી ફિલ્મમાં કામ કર્યું હતું, જેમનું નામ હતું કોશિશ, જે એમણે સંજીવ કુમાર સાથે ફિલ્મમાં કામ કર્યું હતું. અને આ ફિલ્મમાં બંને સંજીવ કુમાર અને જયા બહાદુરી બંને એ બહેરાનો રોલ કર્યો હતો. અને કદાચ એવી ફિલ્મ હશે કે જેમાં આપણે ખબર પડે કે બહેરા લોકોને કેટલી તકલીફ પડે છે, બે એકબીજાને કમ્યુનિકેટ કરતા, એકબીજા સાથે વાર્તાલાપ કરતા. તો આ ફિલ્મમાં અને સંજીવ કુમાર અને જયા બહાદુરીની બેસ્ટ એક્ટિંગ હતી. આમાં જયા બહાદુરીની એક્ટિંગની વાત કરીએ તો જયા બહાદુરી જે છે એ ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં પુણેમાં એમણે ટ્રેનિંગ મેળવી હતી, અને ત્યાંથી તે જ્યારે ગ્રેજ્યુએટ થયા ત્યારે એમને ગોલ્ડ મેડલ મળ્યું હતું. એટલે તે એક્ટિંગની દુનિયામાં માહિર છે અને માહિર હતા. સાંભળીએ આગળ ફિલ્મ ચુપકે ચુપકેનું ગીત, જે લતા મંગેશકરે ગાયું.

સૌને જણાવી દઈએ કે આવતા સોમવારે એટલે કે 20 તારીખના દિવસે આકાશવાણી 2 કલાકનો સ્પેશિયલ દિવાળી કાર્યક્રમ આપને માટે લાવી રહ્યા છે. તો આપ એનો ખાસ નોંધ લેજો, સાંજે 5 વાગ્યાથી કાર્યક્રમ શરૂ થશે. વી આર બ્રિંગિંગ અ સ્પેશિયલ ટુ એર દિવાળી પ્રોગ્રામ ઓન 20th of October, ધેટ્સ નેક્સ્ટ મંડે. ટ્યુન ઇન એટ અર્લી ટાઈમ ઓફ 5 PM. Yes, remember, it's a special 2-hour Diwali program. So you must tune.

FM ના માધ્યમથી પ્રસારિત આકાશવાણી ભારત ભવનના કાર્યક્રમનો આ હતા લતા અને રફી ફિલ્મ સંઝી નાયક ગીતમાં.

એ જમાનામાં એક રોગ હતો જેનું નામ હતું પનિશિસ એમનિયા. એ રોગ ઉપર બનાવવા આવે છે, જેમાં જયાબહાદુરીને આ રોગ થયો હોય છે અને આ એ પીડાતી હોય છે અને અમિતાભ બચ્ચન એનું દુઃખ સહન ન કરી શકવાથી એને છોડીને ભાગી જવાનો વિચાર કરતા હોય છે. આગળ હું તમને નહીં કહીશ, પણ તમે જોજો કદાચ ટાઈમ મળે તો. સર, એમાં ગીતો પણ સરસ મજાના છે. બીજી એક વાત કે જયા બહાદુરીએ હમણાં સુધી જેટલી બધી ફિલ્મોમાં કામ કર્યું છે એમાં તમે જોજો, એમનો જે ડ્રેસ છે એ વેરી ઇન્ડિયન ડ્રેસ છે. એમણે આ શો ડ્રેસ કે એવા કાંઈ વધારે પહેર્યા જ નથી. તો આ એક એમની ખામી છે. મિત્રો, આ રેકોર્ડેડ કાર્યક્રમ છે તો આજે સમાચાર નથી, કારણ કે આ રેકોર્ડેડ કાર્યક્રમ અમે ગુરુવારે આપ્યો હતો એટલે આજના કાર્યક્રમમાં સમાચારો નથી, સમાચારને સ્થગિત કરવામાં આવ્યા છે. આગળ આપણે સાંભળીએ એક ભક્તિ ગીત જે ફિલ્મ ગુડ્ડીથી લેવાયું છે. આપ સંભે સંભે સૌ લોકોએ સાંભળ્યું હશે, જે ફરી એક વખત વાણી જેરામે ગાયું છે, હમકો મન કી શક્તિ.

आप समय रहो वेलिंगटन इंडियन एसोसिएशन ना सौजन्य थी प्रसारित कार्यक्रम आकाशवाणी भारत भवन। आज आपणे માણી રહ્યા છીએ પદ્મશ્રી અને 2004 થી ભારતીય સંસદના સભ્ય શ્રીમતી જયા બચ્ચનના ફિલ્મી ગીતો। મિત્રો, જયાએ તેની ઝળહળતી કારકિર્દીમાં ફિલ્મ અભિમાન, નોકર અને કોરા કાગઝમાં તેના ઉત્કૃષ્ટ અભિનય માટે બેસ્ટ એક્ટ્રેસના પુરસ્કારો મેળવ્યા હતા। ચાલો આનંદ લઈએ કોરા કાગઝમાં લતાજીના આરામતિયાળ ગીતનો।

મિત્રો, આશા છે કે આપને કાર્યક્રમ ગમી રહ્યો હશે. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર યોર ટાઈમ એન્ડ જોઈનિંગ અસ ઓન ધી મંડે, ધી ઈસ્ટર મંડે. આગળ કાર્યક્રમમાં જે ગીત છે એ ગીત ફિલ્મ અભિમાનમાંથી લીધું છે. યસ, કહેવાય છે કે આ જે ફિલ્મ હતી એના પરથી અમિતાભ બચ્ચન અને જયા

માધુરીનો આ રોમાન્સ બધું થયો. પણ આ જે ફિલ્મ હતી એ એમ પણ કહેવાય છે કે જે ફિલ્મ જે બનાવી હતી એ બે આપણા જે ક્લાસિકલ મ્યુઝિક માસ્ટર્સ છે, જે એક સિતાર છે રવિ શંકર અને બીજા છે અનુપમા દેવી, એ બંનેના જીવન પર આધારિત છે. કોઈનું કહેવું એવું પણ છે કે આ ફિલ્મ જે હતી એ કિશોર કુમાર અને એમની પહેલી પત્ની હતી જે રૂમા ઘોષ, એમના જીવન પર આધારિત છે. કારણ કે ફિલ્મમાં બંને કલાકારો છે, બંને ગાય છે અને એકબીજા સાથે ફાવતું નથી કારણ કે એકનું સ્ટેટસ હાઈ થઈ જાય છે. આ ફિલ્મમાં જયા બચ્ચનને જે છે બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો અને આમાં જે મ્યુઝિક ડાયરેક્ટર છે એસ ડી બર્મન, એમને પણ બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. આ ગીત ગાયું છે લતા મંગેશકર અને મનહર ઉદાસે.

મિત્રો, અમિતાભ સાથે તેના લગ્ન અને બાળકોના જન્મ પછી તેમના ઉછેર માટે જયાએ ફિલ્મમાંથી સંન્યાસ લીધો હતો, પરંતુ ફરી એકવાર પતિ અમિતાભ સાથે 1981ની બહુચર્ચિત ફિલ્મ સિલસિલામાં તેણે અભિનય કર્યો હતો. તેણીએ પુત્ર અભિષેક બચ્ચન

સાથે પણ લાગા ચુનરી મેં દાગ અને દ્રોણમાં અદાકારી કરી છે. ચલો આગળ માણીએ લતા અને કિશોરના અવાજોમાં ફિલ્મ સિલસિલાનું આ સુંદર ગીત. અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય આવી જાય છે, આમ જ બેઠી હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે.

તમને જણાવી દઈએ કે આવતા સોમવારે એટલે કે 20 તારીખના દિવસે આકાશવાણી 2 કલાકમાં સ્પેશિયલ દિવાળી કાર્યક્રમ આપને માટે લાવી રહ્યા છે. તો આપ એને ખાસ નોંધ લેજો, સાંજે 5 વાગ્યાથી કાર્યક્રમ શરૂ થશે. વી આર બ્રિંગિંગ અ સ્પેશિયલ ટુ એર દિવાળી પ્રોગ્રામ ઓન 20th ઓક્ટોબર, દેટ ઇઝ નેક્સ્ટ મંડે. ટ્યુન ઇન એટ અર્લી ટાઈમ ઓફ 5 PM. Yes, remember, it's a special 2-hour Diwali program. So you must tune in at

0: મિત્રો, ફિલ્મ સિલસિલાની વાત કરીએ તો હું તમને અડધો પોણો કલાક સુધી એની વાત કરી શકું છું. કારણ કે ફિલ્મ ઘણી પ્રચલિત થઈ હતી. એક તો સૌથી મોટું એનું જે કારણ હતું એમાં કે જયા બચ્ચન સાથે અમિતાભ બચ્ચન અને રેખા હતા, અને એ જમાનામાં અમિતાભ બચ્ચન અને રેખાનો જે સંબંધ હતો એનો એ બહુ ચર્ચિત હતો. એટલે આ એક જે ફિલ્મ જે બનાવી હતી આમાં હું તમને મેં પહેલાં પણ કદાચ વાત કરી હતી કે યશ ચોપરાનો ઘણો મોટો હાથ હતો આ બધાને સાથે લાવવામાં. મિત્રો, આજનો કાર્યક્રમ આપે જયા બચ્ચન ઉપર સાંભળ્યો. આજના કાર્યક્રમમાં આપ સૌનો ઘણો ઘણો આભાર છે. આપ સૌના સાથ બદલ ઘણો ઘણો આભાર છે. આજનો કાર્યક્રમ રેકોર્ડેડ હતો, પણ આવતા અઠવાડિયે ફરી અમે સ્ટુડિયોમાં મળીશું. ત્યાં સુધી આપ સૌને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, સી યુ લેટર.
1: That program was brought to you by Wellington Access Radio. Get your voice heard. Thanks New Zealand On Air for funding accessmedia.nz.
2: Hey, it's Matt here from Drax Project, and you are listening to Wellington Access Radio on 106.1 FM.
3: If you're a parent or caregiver of a disabled or neurodivergent child, then this show is for you. That's good to know. Every second Saturday at 1 p.m. on Wellington Access Radio 106.1. Listen in for stories and experiences of parents who get it.
4: Like what you're hearing? Support our Give a Little. Wellington Access Radio needs help so we can keep working to remove barriers to media and get community voices heard. Go to our website at accessradio.org.nz for our Give a Little link, or just search the site for Wellington Access Radio. No donation is too small or too big. That's accessradio.org.nz.
5: Alternative Jewish Voices, Shema Kolenu, is a collective of anti-Zionist Jews from the far north to Dunedin. Marilyn Garson and myself, Rick Sahar, will host AJV Radio on Wellington Access Radio 106.1 FM every other Saturday at 5 p.m. Tune in for issues and ideas, solidarity movement news, Jewish culture, and some hard questions, all in a liberatory Aotearoa Jewish voice.
6: Community is peace. Community is life. Individuals, groups, distinction, your voice. Wellington Access Radio.
1: Kia ora. This program is brought to you by Wellington Access Radio. Get your voice heard.